0: કરી નો આવ નમને તોળો મિસે
1: અયા વારે આઈ બો અમુક તે લોક થોક પીઓ લોક વારે પુંબાઈ કો ન લી રગે તા પુક જા
0: કમ દોની સીતે કમ દોની મીઓ ઈ બને શીર છનો આઈ નો તો બની ના સીતે ફટ્ટે ર હે મીઓ ઈ બને ખોય છે
1: અયા વારે બા અમુક તે લોક થોક પીઓ બા તું સોમદા સોમદા હો બ મચે રમ લઈ રે બા
0: કરાઈ કરાઈ દનો
1: આઈ ફક ન બ ફન કન ન હો ન બની
0: કરાઈ
1: દનો અમદ્રે
0: કદમ દનો
1: સોમદા સોમદા
0: કદાઈ
1: કદાઈ સોમદા સીગીસીદા
0: સીચે સીરા સીરા
1: માને
0: સીરા યંગે આઈ નમરે યંગે આઈ નમરે યંગે થોલક પઈ ગા બરી
1: આઈ નમને બ થોલક કે
0: થોલો
1: આઈ યારે યારે તાપુક જાઓ આઈગી માખ નુરબ પુંસી સે નંગ નામુ કન બીરે તાપુક જાઓ આઈ માઈ થીરે તાપુક જાઓ
0: આઈ
1: માઈ થીરે
0: અરે તું નાન ભી હવી તી કપ્પગી મતમ નત્રે મીઓ ઈબગા એખોઈ ગઈ ગી મરક્ત લઈનરી બમરી છે નંગ ખંગબ નત્રા
1: તાપુક જાઓ
0: હવજીક્તી ઈશાન ઈશાબુ ખંજેદુના મખોઈગ લોઈન ગદમ ની હાઈસે નંગ ખંગદ ભનીકો
1: હોઈ તાપુક જાઓ
0: તુનાનવી
1: તાપુક જાઓ
0: નંગી દાદા યુંબુદો નંગુ યામ કૌ કૌરન કપહોવે હા નંગ ઉદ ભગી માથે કરીમ તે ચાઉ થો હાઈ બશિયાતી
1: કહાઈ બા
0: મોઈ મમાન નંગી વારી છે નો મત હાઈ દુખતી
1: કરી હાઈ બા આઈગી દાદા બો માદે આઈ બુ યામ લુ ન તો ભી બને તાપુક જા આઈ મા બુ યામ ઉનીંગે દાદા ન ગઈ ગી દ ભક્ત યામ ન વાર બ્રો